ચવક ગણવાના રાજના કોઈ જીવ્યા પહોંચ ન ચલ્યા કોઈ જ્ઞાની જીવે સદા સદા સુરતી હિ પાત હોય.